0: 내일 오네. 똑같이 뭐라할 뻔이 오네. 기억하고 와요. 과대 미개고 호.
1: 아이네 사이라다 이게 비그려 커튼튼 커튼튼 빠르게 우는 자다.
0: 예라나 봐이 요루가 실라우니 미신 비그려다. 거의 감에 거다 해 저이나 만이고. 번엔 다운이 꼬다오 예다. 다 저이나 김다이 게이 다차.
1: 기나 타나 혼노니 사이라다이. 저리쿠드 비즈 바자르마 비하니 실라이 메신 퍼슬 산데 차니. 땡이 거에 봐이 알려니. 말아이 뿐이 우타 너야 실라이 메신 자이고 차. 마뿐이 떼다 이잖아 라이고.
0: 예 오라. 너 것도 사이트 메이다 무릎 뿌라가는 거 봐오리. 모판이요 미신 리라 이니 알쿠.
2: हजुर लुगा सिलाउने विभिन्न किसिमका सिलाई मेसिन बिक्री वितरण तथा मर्मत गरिनु परेमा सधैं हामीलाई सम्झनुहोस्
1: बिहानी सिलाई मेसिन पसल चरीकोट बीच बजार गीताश्री स्टोरको ठीक अगाडि थप जानकारीको लागि सम्पर्क नम्बर 9866667668 र 9855109677 बिहानी सिलाई मेसिन पसल चरीकोट बीच बजार
3: यो रेडियो सैयुङको समय सूचक हो।
4: यति बेला बिहानको आठ बजेको छ।